0: એવા ડેરા ખાસ ટપાદ છે.
1: ગલા ના ગલા મે લદવાડો સરગો દરણો ઓખ કો દર્દ બેવાર રાસે
0: એરો ખંજર દર પસ ગોરમ જડગી આસ્થાન કટકોમ દ ઇશ્ક રગુના
1: સલગે સલગે શમ ઓફરી
0: નસીબા સલો બે દે ઓકડે
1: તસવર ચિસ્તા તસવીર જોણવમ
0: જી દજવાને ઉમર પગમ કે તેરોમાં
1: ગ્રામે બસતા શાનવર તવીર જોડું સદા જુંગ
0: નસીબા સ્થાન મે ગિલાદા
1: યવા
0: પતન કે મિના દયાર જુદશું ઉમીદ કવામ જવંદ બાકી દે ના ઉમીદી સિર્ફ દમડો
1: પરવીના
0: ખુદાયા તમે ફરિયાદ વાવરે બધી દુનિયા ખલક મે નાવરી ફરિયાદ.